આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે, અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. મંગળવારનો દિવસ છે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 1:46 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ લાઈફમાં એક મિત્ર એવો જરૂરથી હોવો જોઈએ કે જેને આપણે પોતાના મનની વાત કરી શકીએ છીએ. લાઈફમાં એવા ઘણા બધા આવે છે, આપણી લાઈફમાં ઘણા આવે છે, ઘણા જાય છે, પણ એક ખાસ મિત્ર જરૂરથી હોવો જોઈએ કે જેની સાથે આપણે આપણા મનની વાત શેર કરી શકીએ. અને એ મિત્ર પણ એવો હોવો જોઈએ કે જે તમે જેને વાત કરો છો એ વાત એમની પાસે જ રાખે, નહીં કે ભાઈ ન્યૂઝપેપરની જેમ બધી જગ્યાએ ફેલાવે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાને ગીત લઈ લઈએ. અર્પણ મહિડાના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગ્રેડમાં 1:50 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમસી રેડિયો પર. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે વાત કરીએ આપણે ગુજરાતી થાળીની, ગુજરાતી થાળી એવી છે કે ભાઈ અથાણા વગર અને પાપડ વગર એક આપણી ગુજરાતી થાળી અધૂરી છે. તેવો જ આપણો નાનો મસ્ત ટચુકડો કાર્યક્રમ છે, 15 મિનિટનો કાર્યક્રમ. તો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લે ઐશ્વર્ય મજુમદારના અવાજમાં લેવામાં આવેલું.

તમારી સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમને આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારી માટે ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.